0: તો હવે અસ્થિયા બધા ઘરે નહીં લાવે, ઓર વેગટી રખ દે તુરંત બંને લેર વે નીકળ જાવે ગંગાજી હરિદ્વાર વાસ્તે. પહેલે લોકો કરતા પહેલા જમાનામાં હાથો હાથ ગંગાજી નહીં જતા, તો રાતો રાત ગંગાજી નહીં જતા, જરૂર ઘર મેં ઘડી લા અને પવિત્ર સ્થાન માતે વણને મુલતાની મિટ્ટી રમાય, ગોળો વણાય, પેક કરીને દીવાર રમાય યા કોટી સ્થાન માતે સુરક્ષિત રખ દેતા, અને જરી ગંગાજી જવાનો મોકો પડતો, જરૂર ગંગાજી લેર જતા.
1: તો મૃત્યુભોજ ભી આપણે નહીં બંધે,
0: મૃત્યુભોજ ભી હૈ વૈસે તો કુરુતિ હૈ, લોક પ્રબુદ્ધ લોક બહાર જો યુવા વર્ગ હૈ વણા સબ રહી જાય રિક્વેસ્ટ કે ભાઈ મૃત્યુભોજ નહીં કરો, તો મૃત્યુભોજ ઢકણ જો હૈ કોઈ અન્ય સત્યનારાયણ પ્રસાદી કે એન કરે હૈ, લેકિન વો હૈ તો મૃત્યુભોજ હી હૈ.
1: તો પ્રસાદી મેં કા મતલબ કોઈ ઘીરી જીમ એમ કરે યા નોર્મલ ભોજન કરે?
0: પક્કો ભોજન ભાઈ,
1: પક્કો ભોજન,
0: હા પક્કો ભોજન, મૃત્યુભોજ
1: મેં. ગંગાજી જાણા તો ગંગા પ્રસાદી પછી કદી કરે?
0: વો ગંગા પ્રસાદી મને અલગ થી નહીં વહેતી, તો બાદ મેં જાવે કોઈ તો ગંગા પ્રસાદી વે, બાકી તુરંત જો હૈ તો બાર એકાદશારો તો નોર્મલ ભોજન વે, ખાલી રોટી ઓર વો જે, ક્યુંકિ એકાદશારે દિન ઘરમાં હું શુદ્ધક નીકળે પૂરો ઘરને ધો ધોવાર ઓર પંચગવ્ય થી સાફ કરે, ઓર જેતરા જણા જણા શુદ્ધક લાગે વા સબ પંચગવ્યરો આચમન લેવે ઓર પંચગવ્ય સ્નાન કરે, ઓર વણને બાદ ઘરો શુદ્ધિકરણ વે, ઓર વણ દિન ખાલી રોટી ઓર જો હૈ દાલ વગેરે વો સિમ્પલ ખાણો વણે, બાર વારે દિન પક્કી રસોઈ વે, ઓર તેર વીરી જો ન્યાત વે વન ટાઈપ ન્યાત વે પૂરા સમાજ ને વટે જણ ગામરો, જણ ગામરો હે વટે પૂરી ન્યાત વે,
1: પૂરી સમાજ ને ભી પક્કી જીમ ઇસ દેની,
0: પક્કી જીમ વે.
1: ઓર મે તો ઘણા મનક આવતા ભઈ,
0: પર્ટિક્યુલર ગામ હૈ, ગામ હૈ ઓર રિશ્તેદાર હૈ, કોઈ નહીં નહીં વો પહોંચ ગામ વાળા વો સિસ્ટમ નહીં હૈ, જણ ગામ મેં જણ વ્યક્તિ જરારો રહેવા વાળો હૈ, બટારો જે વો સિસ્ટમ.
2: ઠીક હૈ, મનોજ શર્માજી ઓનરે સમાજ ના રીતિ રિવાજ બતાયા હૈ, કુછ અલગ હૈ, આપને ભી જાણકારી મળેલા. હવે હું શર્માજી ને પૂછું હું કે આપના રેડિયો ઉપર અત્રા મનક હુને રહ્યા હૈ, આપને કેરો લાગે રહ્યો હૈ, ઓર આપરો સમાજના લોકો વાસ્તે ઓર રેડિયો રે હુણવા વાળા શ્રોતાઓ વાસ્તે કા સંદેશ હૈ?
0: મારો સમાજ રે લોકો ઓય અનુરોધ હૈ કે આપણે શ્રીમાલી સમાજ બહોત બિખરીયોડો હૈ
1: જી,
0: તો કોઈ કટી પુષ્કર મહાસભા એક હૈ વટે બાર જો દિવાળી બાદ મેં તીન દિન રો કાર્યક્રમ વે વટે, તો વે અલગ આપને ચાલે કુછ ગામ મેં આપણા અલગ પંચાયતી વે, તો મારો અનુરોધ હૈ કે સબ જતરા ભી આપણે યુવા વર્ગ હૈ આપણે બુજુર્ગોને સાથ મેં લે ઓર એક પૂરા ભારત વર્ષ રે લેવલ માટે એક સંગઠન બનાવે, ઓર કુછ વિવાહ સંબંધિત સગાઈ સંબંધિત અન્ના સબ નિયમ કાયદા બનાવે, મૃત્યુ સંબંધિત ભી એક ફિક્સ કાર્યક્રમ બનાવે કે ભાઈ અન ટાઈપ થી વો વેણો જીજે, તાકી જો નવો આવવા વાળી પીઢી હૈ વણને ભી વો પૂરો નિયમ કાયદા રહી પૂરી જાણકારી મિલે.
2: આપને મે કેરો અનુભવ લાગી રહ્યો છે જેડીઓ પર અત્રા મને હુને રહ્યા છો?
0: બહોત અચ્છો લાગ રહ્યો હૈ ઓર વૈસે કે મારે અત્રો જો અનુભવ હૈ વણને હિસાબ હું કટી ગલતી ભી વૈસે કે, તો સમાજ રે લોકો અનુરોધ હૈ કે કભી ભી આપ જો હૈ મારી ગલતી રો સુધારો કર સકે, રેડિયો મધુબન માતે મેસેજ દે ઓર મારા હું વાત કર સકે.
2: તો શ્રોતા બંધુઓ, અમે સમયને દેખતા ખાતર આપણે મહેમાન મનોજ શર્માજી રો રેડિયો મધુબન આભાર પ્રકટ કરે હે ઓર અનોને વિદાય દે હે, ઓર મુકેશજી ચિનગર આપની વાણીને વિરામ દેવ હું. આપ સુન રહ્યા હો રેડિયો મધુબન, સુનતા રહો મુસ્કરાતા.